નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમમાં અમારી સાથે રીડ મનોરંજન પર પ્રસારિત. તો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજના દિવસની વાત કરીએ તો ભાઈ આજે છે રવિવારનો દિવસ અને તારીખ છે 24મી મે, અને સ્ટુડિયોની ઘડિયાળમાં ભાઈ 10:01 થઈ ગઈ છે. અને ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારો સાથ એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને ભાઈ 10:45 સુધી. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને, સગવડતા બધાને ગમે છે, પણ સગવડતા ઊભી કરવા જે અગવડતા સહન કરવી પડે ને એ કોઈને ગમતી નથી. એટલે કહીએ ને કે ભાઈ સગવડતા બધાને ગમે છે, પણ એને ઊભી કરવા માટે જે અગવડતા જે મળે છે ને ભાઈ, એ જે સહન કરવી પડે છે ને એ કોઈને ગમતી નથી. એક સુંદર મજાનું આપણે એક ભક્તિમય ભજન લઈ લઈએ ભાઈ. તૃપ્તિ છાયાના અવાજમાં લેવામાં આવેલું વ્રજવિહાર એલ્બમમાંથી ઓન યોર વે.

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલેરમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારું અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કહેવાય છે ને કે ભાઈ એક દિવસ તમને સવાલ જિંદગીથી નહીં પણ ખુદથી થશે કે ભાઈ જિંદગી સામે હતી અને આપણે ભાઈ દુનિયાદારી સાચવવા ખુદ માટે ભાઈ જીવવાનું એટલે પોતાની માટે જીવવાનું આપણે ભૂલી ગયા. એટલે કહેવાય ને એક દિવસ આપણને પોતાના માટે બહુ સવાલ આવે છે ને કે ભાઈ જિંદગી સામે હતી પણ આપણે જીવી ન શક્યા, દુનિયાદારીને ભાઈ સાચવવામાં આપણે પોતાની જાતને ભાઈ જીવવાનું માટે ભૂલી ગયા હતા. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમને સુંદર મજાનું આગલું ગીત લઈએ ભાઈ કસુંબા એલ્બમમાંથી લેવામાં આવેલું ઐશ્વર્યા મુજબદારના અવાજમાં ઓન યોર વે.

બસ ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રે, ગુજરાતી ગીતોની મજા મારતા આપણે આગળ વધીએ ગુજરાતી કાર્યક્રમમાં. તો જિંદગીની જ્યારે આપણે લાઈફની જ્યારે ચાર લાઈનની જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ, તું જિંદગીની જીવ એને સમજવાની કોશિશ ના કર ને, ચાલતા સમય સાથે તો પણ ચાલ, સમયને બદલવાની કોશિશ ના કર. દિલ ખોલીને તું શ્વાસ લે, અંદરને અંદર ભાઈ ઘૂંઘળાવાની કોશિશ ના કર. કેટલીક વાતો તું ભાઈ ઈશ્વર પર છોડી દે, બધું પોતે ઉકેલવાની કોશિશ ના કર. જ્યારે આપણે લાઈફમાં આ ચાર લઈને જ્યારે ઉતારી લઈએ છીએ ને, ત્યારે ભાઈ આપણી લાઈફની કહીને બહુ સુંદર અને મજાની બની જાય છે ને. કારણ કે કહેવાય છે ને ભાઈ, જે લાઈફ જે મળી છે, જિંદગી જે મળી છે, એને જીવો ભાઈ ને, એને આનંદથી માણો, એને સમજવાની કોશિશ ના કર. જે લાઈફ છે એને આનંદથી જીવો ભાઈ. આપણે જ્યારે એને લાઈફને સમજવા જઈએ છીએ ને, સમજતા સમજતા પૂરો સમય નીકળી જાય છે, પણ આપણને ખબર જ નથી પડતી કે આપણે જિંદગી કેવી રીતે જીવવાની છે ને. અને જ્યારે આપણે બીજી વાત કરીએ છીએ ને ભાઈ, જિંદગીને સમજતા સમજતા પૂરો સમય નીકળી જાય છે ચાલતા ચાલતા, અને સમય બદલવાની જ્યારે આપણે કોશિશ કરીએ છીએ પણ ત્યારે સમય બદલતો નથી. અને જ્યારે આપણે દિલ ખોલીને શ્વાસ લેવાનું સ્ટાર્ટ કરીએ છીએ ને, ત્યારે ભાઈ અંદર અંદરથી આપણે જે ઘૂંઘળાવાની જે કોશિશ ના કરવી જોઈએ. જ્યારે દિલથી આપણે મન ભરથી જ્યારે શ્વાસ લઈએ છીએ ને, ત્યારે આપણું દિલ પણ મનથી આનંદથી એકદમ ખુશ રહે છે ને. ને કેટલીક વાતો એવી હોય છે જે આપણે ઈશ્વરના હાથમાં જ્યારે આપણે સોંપી દઈએ છીએ ને, તે જ વધારે સારું કહેવાય છે. ઘણી બધી એવી વાતો હોય છે જેને આપણે માઇન્ડમાં કે મગજમાં લઈને ચાલ્યા કરીએ છીએ, પણ નહીં, કોઈક વાતો એવી હોય છે જ્યારે આપણે ઈશ્વરના હાથમાં છોડી દઈએ છીએ ને, તો ભાઈ આપણે એ વાતો ઈશ્વર સાંભળશે અને જરૂરથી એનું કંઈક ને કંઈક સોલ્યુશન મળે છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમને સુંદર મજાના આગલું ગીત લઈ લે. લવની ભવાઈમાંથી લેવામાં આવેલું ભાઈ, જીગદાન ગળવીના અવાજમાં ઓન યોર વે.

આમ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્રેડમાં 10:31 થઈ ગઈ છે. તો કહેવાય છે ને કે ભાઈ વર્તમાન જ અણમોળ છે સાહેબ, હળી મળીને મોજથી જીવી લેજો, કારણ કે ભૂતકાળ પાછો આવતો નથી અને ભવિષ્યની કોઈને ખબર નથી. એટલે જે ટાઈમ છે, જે વર્તમાન છે, એને અણમોલથી મજાથી જીવી લેજો ભાઈ, હળી મળીને મોજથી, કારણ કે જે ભૂતકાળ છે એ ફરીથી પાછો નથી આવતો. અને જ્યારે આપણે ભવિષ્યની જે વાત કરીએ તો જે ભવિષ્યને આપણને ખબર નથી, એની સાથે ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવ્યું 2026 નું ઓન યોર વે.

0: બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવો છો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ભાઈ. વેડિંગ ગીત કીર્તિદાન કવિના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: આ દીકરીઓનું હૃદય કેટલું વિશાળ હોય છે, જે મા બાપ સાથે મોટી થઈ, જે પરિવારમાં ઉછરી, એ જ પરિવારને એક પલમાં સદાયને માટે છોડી અને બીજા પરિવારમાં જતા રહેવાનું, અને પછી એ જ પરિવારના સુખ દુઃખ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દેવાનું.

બધું સેટ છે ને યાર. સિગરેટ મૂકી, દારૂ મૂક્યો, આળસ મૂકી, થયા દુખી, નામ કર્યું, કામ કર્યું, કાજ કર્યું, બસ ખાધું પીધું ને રાજ કર્યું.